0: એટલે એટલે પરેક્ષણ મારા તપસ્વી સમજતા હતા. તો તો બાહેરચા બાહેરચા તો સમોરચા ઉપહાર ગ્રહવાળા હિન્દુ સુદ્ધા આશ્ચર્ય કરતા હતા. હા, માણૂસ કોણી નસલ્યાસારખા યાબ વિરાટ મશિદીત એકટાચ કસા રહેતો ઇતકી વર્ષ, કુઠે જાત નહીં, યેત નહીં, કાય, અરે કસા જાણાર, કસા જાણાર, કસા. એ તોંડ બાહેર કાઢાયેલા જાગાય કમાલા, તોંડ બાહેર કાઢલ તર સારું જગ થુંકાયેલા કમી કરનાર નહીં પાછાવર. ભીક ભીક એ ગાભરું લપું બસલો, ઇથ કોણ સાંગણાર આહે તેના તેના વાટતંય તસ અમિત તપસ્વી નક્કીચ નહીંયે. સ્વતાચ્યા પાપના ભેદરૂન ઇથચ એકટાચ ગપ્પ રાહિલો, યેઈલ તો દિવસ ઢકલત રાહિલો. યાલા હે લોક માઝ તપસ્વી પણ સમજતાત, પાપીએ પણ મી પાપી તરી કસા, માણસાલા જગાયેલા જે કંઈ કરાયેલા લાગેલ તે કરતોચ માણૂસ મી, મી ફક્ત થોડ્યા વેગળ્યા માર્ગાને ગેલો. પણ મારા ઇતરહી જગણ્યાચે માર્ગ હોતેચ હોતેચ કી, કષ્ટ મહેનત મજૂરી કરું જગતા આલા અસત કી. આય તો ખાયચી સવય લાગલેલી પુળ્યાસારખી ત્યા સ્વતુષ્ટ સવયીનં કરાયેલા લાવલંય. લગ્ન ન કરતાચ માઝ્યાબરોબર ઈમાનાનં રહાણાऱ्या माझ्या मुलाची आई होणाऱ्या बाईला विकायला लावलं, हे हे पापच आहे, पापच आहे, पापच आहे, भुळ्याचं अघोरी कृत्य आहे. मी मी पापी आहे, पापीच आहे, मी पापी आहे.
1: बांगी जिंदगीत पहिल्यांदा मुसमुसून रडू लागले. इतकी वर्ष छातीत दाबून धरलेलं दुःख अश्रुरूपानं बाहेर पडू लागलं, गालावरच्या सुरकुत्यांमध्ये पसरू लागलं. त्या दुःखाला कितीतरी वर्षांनंतर द्रवरूपामध्ये दृश्य रूप मिळालं.